0: Ej i kom gjë duaj Fatima Zehrati pejda të i që gjë të mënaj gjënabe Fatima Zehrati pejda të i që millët e girja kun insha Allah wa ta'ala të mari azadari kabul që insha Allah wa ta'ala ruhe gjënabe bëtul të marati raji që insha Allah wa ta'ala duaj imam zaman alayhi salam tamne nasib tha se ai azadarani sayyid ush shohda be bolni andar pehlo message aaj julus ek sogno julus che to a andaz bhi apro javanu ek sogno andaz tha hovu joye hamna sudi zakir ek hato જે મિમ્બર ઉપર મજલિસ પરતા હતા આજે તમે લોકો બધાય ઝાકિરે હુસૈન બની જાઓ હા હું ઝબાની ઝિક્રની વાત નથી કરતો હું આ ચહેરાની ઝિક્રની વાત કરું છું પ્લીઝ ચહેરા ઉપર આપણો મુસ્કુરાહટ ના આવવું જોઈએ પરમ દિવસથી ફરીવાર જેવી મુસ્કુરાહટ આવે તમારો ઉદાસ ચહેરો એ મેસેજ આપી રહ્યો છે ઈ ઝિક્રે હુસૈન કરી રહ્યો છે કોઈ હસતા હસતા બી તમને જોશે ને તમારો ઉદાસ ચહેરો એને યાદ દેરાવશે આજે ફાતિમાનો લાલ કરબલાના મેદાનની અંદર એકલો છે આ પહેલો મેસેજ બીજો મેસેજ ઈ પણ બે બોલની અંદર શેખ જાફરે શુસ્ત્રી ફરમાવે છે આઈ અઝાદારાને હુસૈન મસાયબે હુસૈન ફકત એ ના હોવું જોઈએ જે તમે મજલિસમાં સાંભળીને ઘિરિયા કરો છો બહુ જ બહેતરીન વસ્તુ છે પણ તમે બી ક્યારેક તમારા ઘરની અંદર એક કોનામાં બેસી પોતાના વજૂદને કરબલા તરફ લઈ જાઓ અને વિચાર તો કરો કે તમારા હુસૈન કેટલા મઝલૂમ છે કેવું આસાન છે સબર કર્યા પણ કેવી રીતે સબર કર્યા અને હર શબે આશૂર પ્લીઝ આ મેસેજ યાદ રાખે એક ઝીઓ છે સાંજ સુધી એનો મરસ્યો આપણે સાંભળવાની કોશિશ કરે તમને ખબર છે એ ઝાકિરે હુસૈન અલી સલામનો નામ શું છે એ ઝાકિરનો મરસ્યો બંધ જબાનથી મરસ્યો પરે છે પણ તમે એનો મરસ્યો સાંભળશો ને રોવા માટે કાફી છે એ મરસ્યો છે આ સૂરજ આ અસરે આ નવમી મુહર્રમનો અસરનો સૂરજ ઈ મરસ્યા પડતા પડતા તમને કહી રહ્યો છે અલવિદા અલવિદા એ લૈલા તારા અકબરને જોઈ લે અલવિદા કાલે અકબર નસીબ નહીં થાય
1: મોજા ની કતિકા કુહુઈશા ની કતિકા કુબોરેશા ની કતિકા કુકુમ્બુશા ઉમ્મા વા કિસ્લામ લકિની ઉમ્મા વા કિતાંઝાનિયા ઉમુહિમુ વા ઉમોજા વેતુ કમા વા ઇસ્લામ માશિયા માસુની maibadhi na madhehebu nyingine zote sisi sote ni kitu kimoja Hussein ameuawa kwa ajili ya umoja huo labbaika ya Hussein katika mambo ambayo yalikuwa yamesambaratika yalikuwa hayapo kipindi cha Abi Abdullah al-Hussein yakapelekea atoke au uawe kwa ajili yake ulikuwa umoja wa wanadamu haupo umoja wa watu ulikuwa haupo